0: ટેપ કરે છે નાદ મજે દે સોન ધારા છે
1: ઠીક હે ઇન્શાઅલ્લાહ તેડો પૂરા પ્લે કરે સુ આખર ઇચ ઇન્શાઅલ્લાહ પૂરા પૂરા કોશિશ કરે જો પૂરા મે સા તેડો પ્લે કરો ચા
0: ઠીક હે ઠીક હે મહેરબાની
1: બડી મહેરબાની બડી મહેરબાની જી દાઉ મુસરે કી ઉરર નો મકના કાલર બગર કી મસરે ચો અસલામ અલયકુમ જી કાલે કટસા નો જી ચોખા બ્યાદે ટ્રાય હો કી નો મોર બદે દ ટેલિફોન તા પે ઇંતજાર હું નો દે મુશ પ્રોગ્રામ ખશકડા દા ગર કૌડી કૌડી ગરેના નવાબઝાદા ખટક ઉર ગુલા ઉસ્તાદ રિશકે વલદા હમ પ્રોગ્રામ ખશે વઈ ચડે જબરદસ્ત પ્રોગ્રામ દા ડેરા શાવા કે દે પેશકડા ડેરા મહેરબાની ડેરા શુક્રિયા ઓ દાદા આદમાબાદ ના લિયાકત ખાન શેખ લિયાકત ખાન ઓ યાર ખાન બલોચ દા હમ પ્રોગ્રામ ખશે ડેરા મહેરબાની ડેરા શુક્રિયા ઓ ટંગ બુડી કલીના અઝમત ખાન શાનખેલ અઝમતી ટીક સ્વજી ડેરા મહેરબાની ઓ દાદી મુશ પ્રોગ્રામ ખુશ કર્યા દા રોડી ખેલના ગુલાલમ ડ્રાઈવર વરસરા અબિઝરના આમિર ખાન બરકત ખાન જમાલ ખાન ઓ ઝરવલી ખાન દા પ્રોગ્રામ ખુશ ડેરા મહેરબાની ઓ કુતબ કાનૂનૈના દે મુશ પ્રોગ્રામ ખુશ કર્યા દા ગુલઝાર શાહ કુરેશી ઓ વરસરા એહસાન દિવાના કુરેશી હા પ્રોગ્રામ ખુશ ડેરા મહેરબાની ડેરા શુક્રિયા ઓ દા દે મુશ પ્રોગ્રામ ખુશ કરે દા ટક બુડી કલીના સલીમ કટી ખેલ સલીમ કટી ખેલ ઓર સરદ ઇફાકા તેશ ઓર સરદ આસાન બલોચ સાહિલ બલોચ મોહમ્મદ અલી બલોચ ઓલી જમાન બલોચ ઉમર ગુલ દોતાણે ઓ સનૌલા દોતાણે દા હા પ્રોગ્રામ ખુશ ડેરા મહેરબાની ડેરા શુક્રિયા ઓ બરકી આબાદ ના દે મુશ ખોજ મલગરે દા ઝરીન બરકી સેબ અહં પ્રોગ્રામ આરવી અવાઈ કે ડેર જબરદસ્ત પ્રોગ્રામ શરૂ દલાલા ડેરા મહેરબાની મખતને કાલર બો ગુરુ કે મુશ્કરા ચોક દા અસલામ અલયકુમ
0: વાલેકુમ સલામ
1: જી ચો ખબર કે લક
0: કુરશી સાહેબ કેરંગા
1: શે ટિક ટોક કે
0: એરદા
1: અલહમદુલિલ્લાહ ચો ખબર કે લકમ જીના
0: તા જોડ ન ખબર કે મુદસર
1: તા જોડ ન મુદસર તા જોડ ન મુદસર ચલંગે શે એક વલા ટિક ટોક એરદા
0: એરદા બરાબર કે
1: શુકર દા અલહમદુલિલ્લાહ તબર તવાય મુદસર ખાન શે ટિક ટોક કે
0: યો નઝમ બપલે કે
1: એ ચા વલદા
0: ગઝાલી મરવાત
1: ચોક નિયાઝાલી મરવાતો
0: ગઝાલી મરવાત
1: ગઝાલી મરવાતો નો મુજ બે પૂરા પૂરા કોશિશ જો તકો ચ તાતે મુજ પ્લે કો ગઝાલી મરવાતો
0: સહી દા
1: ટેક સ્વા ડેરા મહેરબાની ડેરા મહેરબાની જી દાઉ તા જોડના ઓ દે મુશ પ્રોગ્રામ ખુશ કરા દા લોણઈ કલીના અખ્તર ઝમાન શફીઉલ્લા ખાન દિલ સોસ ઓ કુંડો કોટના મોહમ્મદ ઇબ્રાહીમ કુંડી સે પ્રોગ્રામ પછી ડેરા મહેરબાની ડેરા શુક્રિયા કુંડી સે ઓ દે મુશ પ્રોગ્રામ ખુશ કરા દા માલા મસુદાન ના રઈસ ખાન મામુર રઈસ ખાન મામુર સે ડેરા મહેરબાની ઓ મસૂદ માર્કેટ ઠાંક ના અકબર મદોશ પરવેશ કોટકટ પીર રિઝવાન કયુમ નવાઝ કુંડી અવસદ અસદ સાદા ઇમામદીન દરજી દહા પ્રોગ્રામ ખુશ ઇમામદીન સે ડેરા મહેરબાની ડેરા શુક્રિયા ઓ મસૂદ માર્કેટ ના અતલફ ખાન બબાખેલ હોટલ વલ દહા પ્રોગ્રામ ખુશ ઓ દસરા દા શહજમાન કલી કે યાર ખાન બલોચ યાર ખાન દગા રાયખાન બબાખેલ હા પ્રોગ્રામ ખુશ ડેરા મહેરબાની ડેરા શુક્રિયા ઓ કોટાકીમ ના ફારૂક ડ્રાઈવર ફારૂક ડ્રાઈવર હા પ્રોગ્રામ ખુશ ડેરા મહેરબાની ડેરા શુક્રિયા ઓ શાલમના શાલમના અઝમત ઉસ્તાદ આશમ ખાન કાસમ ખાન મોસમ ખાન દા પ્રોગ્રામ ખુશ ડેરા મહેરબાની ડેરા શુક્રિયા ઓ દા પ્રોગ્રામ મુજ પ્રોગ્રામ ખુશ કરે દા રિટાયર સુબેદાર ઝેરિબ ખાન યામત ખેલ ડેરા મહેરબાની દા મખતને કલર બો ગોર કે ચોક દા અસલામ અલયકુમ
0: વાલેકુમ સલામ હા દા કો કિસી સે ચરંગ સે જોડે
1: શુકર દા અલહમદુલિલ્લાહ તબવાય ખેર દા દા ખપલ નામ કરતા વશે મા ખો પે દંદે ખો ચત નામ પખપલ વશે
0: લોણઈ કલી વાલા અખ્તર ઝમાન એમ દરસરા
1: અખ્તર ઝમાન લોણઈ કલી ના ચરંગ અખ્તર ઝમાન સે ટિક ટાક કે
0: ખેર દા મન તબરા તવાય તે ચરંગ તે સે રા તો તબિયત સે સદયો
1: શુકર દા અલહમદુલિલ્લાહ તર તવાય ક ચવેલ ગોડે પ્રોગ્રામ છે
0: બસ પ્રોગ્રામ હું જબ જા કરી છે સબ નદર વેદલા ખાલી મત ગાસી ઘંટા ઇધર સરા કડે દા
1: હા
0: હા હા પાવેલા નને વ્રાજ દ નામ કો બદારા ગલઈ ટેલિફોન બ ખાવર દકે
1: ખેર દે ઇધર દા ખેર દે કે પ્રોગ્રામ નાર વે ટેલિફોન દે કડે દા તકડા સડા હે
0: ઓલે બે મુર તો ખોબ દી ખરા યા દી કે નવલે જા રે ડોમ બદાઈ નદર ખિસ દે દસ કે ખરાબ હો બે મમાવિલ
1: દાદા ગાલ કા મુસાફર લઈ કે બાર બે ઉરાજ ગણી કા નવાઈ નન મેં સલમ ઉરાજ દા બે બજા